0: લો ભાઈ, સોબા બેન થોડી ફરમાઈશ મથાઈ. એ પ્યારું સુગીત સુણાયો, ગજાનંદજીનો બનાયો ઓર સુરસો સજાયો તો એનો શોભા હર્ષ.
1: ભાઈ દેખો નનુબેન, કે અપોરી સંસ્કૃતિ આજ આપણી સંસ્કૃતિ માંથી ઉતરોડાવું.
0: હા,
1: તો કોઈ ભી ઘર મેં
0: શુભ
1: શુભ કામ
0: કોમ,
1: હોય
0: બિલકુલ
1: તો
0: બિલકુલ,
1: આપણે કેનો મનાવે?
0: ગણેશજીનો.
1: ગણેશજીનો.
0: હા,
1: ઓર ગજાનંદનો જ હર વખત અપોરી પ્રાર્થના રહી કે હે ગજાનંદ ભગવાન, રિદ્ધિ દે, સિદ્ધિ દે. તો
0: સહી
1: હર ચીજ ગજાનંદજી શું
0: રિદ્ધિ.
1: મંગાવે તો આપે તો આપ ગજાનંદજી શું એ જ પ્રાર્થના. હું તો વેસે ઈમાનદારી શું કહી રહી હું કે એ વાત હું હંમેશા કહું કે સબનો સુબુદ્ધિ દે,
0: હા સહી,
1: કે કુબુદ્ધિ આમતે દેખો પાછા પલટ
0: પક્કા
1: જાવી તો કુબુદ્ધિ તો કેનો ઈ નહીં આવે. ઓર આજ રે યુગ મેં જો એ જો ઉવાલિયો વિદેશો રી હવા આયા આયા અપોરે જો સત્યાનાશ કોઈ ની સંસ્કૃતિ રો, અપોરે રહેન સહેન રો, અપોરે બચ્ચો રો, ઉવે ચીજ નો અમે આપે બદલન મથે ઉતરાની. તો ઉવે વાસ્તે આપે જો ચર્ચા કરી રહ્યા હતા કે એક માન પહેલે
0: શરૂઆત કરવી પડશે.
1: શરૂઆત કરવી પડશે.
0: બિલકુલ.
1: તો ઘરમાં એક મહિલા અગર ખાલી કોમ જ કરતી રહે સલામત દેતી રહે તો ભી કોણ ચલે
0: સહી
1: ને,
0: બાત હે, ઓર
1: થોડો
0: વાસ્તે તો
1: એનો
0: પ્રયાસ કરનો
1: લોઠો
0: પડે.
1: ભી હોણો પડી,
0: હા બિલકુલ,
1: થોડો એનો મતલબ આપરો પાવર ભી બતાવણો પડી. ઈયો કોણ બના પાવર તો
0: ભાઈ
1: દેખો.
0: બના પ્રીત કોની ભાઈ.
1: તો ઈ વાસ્તે ઘર પરિવાર ને ચલાવણ ભગા
0: ખોટેરો
1: બુદ્ધિ
0: મજબૂત હોણો જરૂરી
1: બુદ્ધિ
0: હે.
1: ભી જરૂરી હે, ઓર થોડો સિક્કડ કોણો ભી જરૂરી હે. હર વખત અગર આપે ભાવનાઓ મેં ચલો ની, ભાવનાઓ અચ્છી રખણી અચ્છી વાત હે, લેકિન હર વખત અગર ભાવનાઓ મેં ઇન્સાન રહે તો પછી કોમ કોઈ એડા જેકો એડા ખતરનાક મોડ આવી રસ્ત મેં ઉરા જેકો ડિસિઝન હોય કો લે શકે.
0: સહી વાત હે.
1: તો અગર કઈ સારી એડી ચીજો હે જેકે મેં આપે બચ્ચો નો તો એ જેકો સંસ્કાર આપી દઉં અલગ વાત હે. સ્કૂલ મેં જો બચ્ચા પઢ કે આ ગયા પર ઉરે બાદ મેં અપોરે યા હું જતો દેખો અપોરે ગાંવ મેં કી અપોરે યા શહેરો મેં કી અધ્યયન રીતે દેખો તો કેત ભી દેખાઈ કોને કદે થોના દેખાઈ કોઈ મહિલા આ કિતાબ લીઓડી.
0: ના રે, બિલકુલ લેના સહી.
1: અરે એક એક કહાવત ઓર યાદ આ રહી કે 100 બકીઓ ને એક લખ્યો હે
0: હા સહી, લખોડો. હા,
1: એક તો લખોડો ઓર એક પડોળો. ઓ ચીજ હે જેકો હંમેશા આદમી રે દિમાગ મેં મતલબ ભૂલે. એક તો અપન નોર્મલ બાત કર લો
0: હા,
1: તો એક દિન બે દિન યાદ રહેશે, ત્રીજે દિન ભૂલશે જ. ઓર અધ્યયન કરોડો આદમી હંમેશા કોઈ ભી ચીજ હો, ચાહે વો આપણે કોમરી ચીજ હો, ચાહે ધાર્મિક અધ્યયન હો, ચાહે સામાજિક કોઈ કહાની પઢો, આપણે ભલે કહાની જ પઢો
0: સહી હે.
1: પર કઈ સારી કહાનીઓ એડી હોય જેમ કેટલી સારી શીખ મળી જાય આપણને.
0: સહી વાત હે. પહેલે તો ઉપર દેખતા હું ને પંચતંત્રી કહાનીઓ શિક્ષા પ્રતિ જોતી હતી, તાકી હર કહાની શું હર એક વ્યક્તિ નો કુછ ના કુછ શીખણ નો મળે ઓર એ જરૂરી દે ઓર હોણો ભી જાય છે. પહેલે તો દેખ્યું અપોજિટ ઘર પરિવાર મેં છોટા હતા તો અપર ઘરે રાત રા સુવણ સુ પહેલે રોજ કહાનીઓ સુનતા હતા.
1: હા એ વાત ભી સહી.
0: અપર જેકો દાદી નાની હોનતા એ તે ઘરે હો તો થોડી દાદી ઓર સુણાશે, ઓર અગર તે થોડે નનિયાલ જાવ તો નાની સુણાશે. ઓર રાત્રિ ટાઈમ હંમેશા એ ચલતો યા તો પરિયોરી કહાનીઓ હોતી ફંતાસી
1: ટાબર મતલબ બિના કહાની સુનતા ભી
0: સુનતા ભી ગુણ. ઓગરે માં દેખો હર ચીજ શીખણ નો મળતી હતી. ઘર પરિવાર મેં અગર અપનો બચ્ચો નો અચ્છા સંસ્કાર દેવણા હે તો શીખ દેવણી હે. દૂર વાસ્તે દેખો પંચતંત્ર રી કહાનીઓ આવતી, આપણી દેશ જ કહાનીઓ આવતી, સાથ ની સાથ અપરે જેકો ઠાકોરજી રે મતે જીતી કહાનીઓ ઓ સબ બતાવતા તો અપનો લીલાઓ જેકો હે ઓ અપનો ઈ જ યાદ
1: આવતી, ઈ જ કંઠસ્થ હો જામતી.
0: બિલકુલ
1: સહી વાત.
0: અને ઓર સુબેર સુબેર ઈ ટાઈમ જદ ઉઠતા તો નાય ધોય મંત્ર યાદ કરાવતા, ભજન યાદ કરાવતા, ઓર ઓ યાદ કરાવણો કોની પડતો
1: ઓપને આબો જાવતી.
0: સુબે સુબે ઉઠતે માવો ડાડીઓ શરૂ હોય જામતી, નામતે પહેલે તો બોલતીઓ
1: એ વાત તો સહી હે.
0: તો ઓ ચીજો આપણ આપો સુણ સુણ અપોરે ભી હોય જામતી કે તો બોલનો પડે. ગંગા રોગ ટોળિયો લોટો પોણી ડોળિયો હે, ગંગા યમના સરસ્વતી સબ નદીઓ નો ભી યાદ કરતા, અને ઠાકોરજી નું નામ ભી લેતા. રામ રામ હર કોઈ કહે, દશરથ કહે ના કોઈ, એક બાર દશરથ કહે તો ખોટી યજ્ઞ ફલ હોય.
1: આ વાત હે. હવે એ એક તો દોહો હે, હવે એમ થી અર્થ નીકાળો. દેખો કેટલા અર્થ
0: કેટલા.
1: સહી વાત. તો એ ચીજો તો ટબરો અપને આપ યાદ હોય જાતી. તો અમે ચાહી જાય તો કોથી પહેલે રી વાત બતાવી રહ્યો ને એ ચીજો હે જો અમે વાપસ આપનો
0: એ કરણ નું એ દેખો એ સબ ચીજો આઈ જાય કે અપર અગર દૈનિક જેકો જીવન શૈલી હે ઓ મેં આપો જેકો ચીજ કરો ઓર એ બચ્ચીઓ નો એ ચીજ મ્યાળે હિસાબ સુ શીખવણી કોની પડે.
1: હા અને સહી,
0: ક્યોકે મ્યાળી માં દાદી જેકો ચીજો કરતી હતી ઓ ઓવે ટાઈમ આપો કી કરો આપો એક ગળી મોહલ્લે રૂ ભી ફરક પડે. આપો બૈસાખી ના હોય કત્તી ના હોય અધિક માસ હતો તો એ ભી નાઈ લિયા, સુબહ મંદિર ગયા, પૂજા પાઠ કર્યા. ઓવે ટાઈમ આપણને માવો દાદીઓ કરતી હોય ને ભજન બીજા તો આપો સુકો નહીં ઓમતા કે ના अणाया करे पे आपा ऊपर वो करता पर अपने कोनो में वो चीज पड़ती रहती तो अपन जब अपन मंदिर दर्शन डेरा विजय जामता नहीं तो गाड़ी में बैठता तो भजन गाता तो अपन सारे भजन बिड़ा गाय लेता क्यों क्योंकि रोज सुनिस्ता तो याद होता तो अपो भी जब वो चीजों घरे करो तो म्यालो है मन नो है कि बच्चों रे भी कोनो में पड़े और वे सुटब्बर धीरे धीरे वे लेख मत आप ही आमता जावे थोनो की लगे क्योंकि अपो जो कुछ करो ही नहीं उवे रो असर पड़े
1: भाई जो विज्ञान री पढ़ाई है नी की ना बहन हमें एक तो विज्ञान रा टीचर वो पढ़ावे पछे थे देखो तो की प्रयोगशाला हुई कि वो टीचर है जो बाकायदा बच्चों नो जो छात्र हुए विज्ञान ना उन्होंने वो यो करके बतावे तो वो उम्र दिमाग में
0: प्रयोग सहित सिद्ध करो
1: सिद्ध तो एक तरीके रो प्रयोग ही है
0: बिल्कुल
1: भाई गृहस्थ में जो आप सब चीजें जो घर में कर रहे हैं वो प्रयोग ही तो है अगर आप सही करो तो बच्चा सही सीखे
0: और
1: अगर आप खुद गलत कर रहे हो हमें एक माँ खुद 8 बजे उठ रही है तो बच्चों ने को करके से थे 6 बजे उठो
0: सही बात है बिल्कुल सही
1: देखो तो ये वास्ते सब शुभ पहली बात है कि अपे अपोरा आचरण सुधारो अपोरो रहन सहन सुधारो अपोरो खान पान सुधारो अपोरो पहनावो सुधारो सुधारो एक बार कई बार एक और भी बात हूँ बहनों ने कहनी चाहिए आज के हमें एक तो देखो नवी नवेली पर नहीं जोड़ी बच्चियां हैं देखो मोरा शौक होने रीत है तैयार होने रीत है बढ़िया तैयार हो जावे अच्छा घूमे फिरे खावे पिए 20 साल 25 साल 30 साल 40 साल 50 साल तक आ गया हमें वो 50 साल में आवने बाद में अगर 25 साल वाली एज री तरीके से रह से तो बताओ अच्छो लग सके खराब लग सके
0: बिल्कुल बढ़िया देखो हर चीज उम्र के हिसाब से भली लगे पहना वो भी अपर उम्र के हिसाब से भलो लगे सजनो सवरनो भी उम्र के हिसाब से भलो लगे और बीजो जो तो पूरी बात कर रहे था वे रो देखो एक चीज मन याद आई कहता नहीं पहले के टाबर नो एक बात नो भले 1000 बार कहनो पड़े तो 1000 बार कहनो चाहिए क्योंकि एक सोने री सिल्ला गिले ही नहीं जितो टाइम लगे टब्बर नो समझावन
1: सही
0: तो पुराने मायतोरी देखो बातों होती तो बातों वास्तव में कारगर भी होती और देखो अपरा जो ऋषि मुनि होता हूँ तो जब तपस्या करी वे बाद अपरी जो दैनिक दिनचर्या है नी वो भी वे हिसाब से
1: बढ़ी पर यही है कि अपन जो दिनचर्या है वो मैं कैद भी एक ऐसी बात को नहीं कि वो मैं अपन दिक्कत आवे ना अपन समझाना पड़े अगर आप सही तरीके से चल रहे हो नहीं तो वो मैं बच्चा अपने आप वो चीज ना ग्रहण कर ले और वो सीख भी जावे अच्छा एक और बढ़िया बात है कि वो जो को चीज सीखे नहीं वो आपस बढ़िया सीखे
0: हाँ।
1: क्योंकि देखो हमें वो अपने शिक्षा
0: हाँ, बिल्कुल
1: वो अपना दिमाग हाँ आज रे युग रहा जो को बच्चा है हमारा दिमाग तेज है
0: बिल्कुल
1: हो सके अपने जो को करे वो डेडू बेवनो बढ़िया करे
0: सही बात है
1: और वो करे भी है तो इस वास्ते एक मानो चाहिए कि सब काम बढ़िया करे पर अपोरी जो को अध्ययन वाली बात है नहीं वही जगह पर गाड़ी है जो थोड़ी अटक जावे
0: हाँ।
1: क्योंकि अध्ययन अपर या बिल्कुल को नहीं
0: बिल्कुल
1: अध्ययन रे अलावा अध्ययन नहीं है तो जदे आप कोई बात दरो ठोस बात आप कौन बता सको
0: सही
1: कोई भी बात में आप पूरा निपुण एकदम सही कौन बोल सको क्योंकि आप अध्ययन को नहीं आप पढ़िए को नहीं और ठीक है सुनी सुनाई बात हो ना कहीं मैं ना कहीं वो आगे से आगे बात
0: आगे चल
1: जाती रही लेकिन एक अध्ययन हम थे देखो ना अपर जो विद्वान है विद्वान है जो भागवत है या गीता है या कोई भी तरीके का प्रवचन आप सुनो तो कोई कोई तो एकदम इतना सटीक और इतना बढ़िया बोले कि आप आदमी एकदम यहाँ रुक जाए और कोई मैं दाई ठीक है मैं बात कर रहा है कि भाई जल्दी उठना चाहिए बेगा करना चाहिए यूं करना चाहिए ठाकुर जी या करियो तो भगवान या करियो तो एक तो वो एक साधारण बात हुई और जो को पट के एकदम पहले अध्ययन करे और बीजे दिन जो को बात बतावे तो ओ, उवे बात में तो प्रभाव हुए कि आदमी ना रुकनो पड़े और सुनना भी पड़े
0: सही बात है
1: तो ठीक हुए तरीके से अगर अपे भी अपर अध्ययन की तरफ ध्यान लगाओ तो वे अध्ययन से अपन खुद नो अपर ही खुद रो मन शुद्ध हुई बुद्धि बढ़िया बढ़े और मन शांत भी हुई कदे कदे है भी उद्वेग भी आवे दिमाग में
0: सही
1: क्योंकि ग्रस्त है
0: ग्रस्त
1: देखो ग्रस्त में भला कौन भी हुई तो खेत खेत बचे पोचा भी हुई चिंताओं भी आ जावी तो वो चिंताओं और निवारण रे बगा भी अध्ययन जरूरी है
0: बिल्कुल सही बात है
1: अध्ययन में कदे कदे कोई लाइन एड़ी लिख रही आ जावे एक लाइन बढ़िया वे में आदमी रो दिमाग एकदम शांत हो जावे
0: सही
1: नहीं हूं की ये गलत सोच रहे हो ये तो है सही है भगवान ये तो सब में सबरे साथ में हुई
0: कष्ट तो मतलब नहीं झेलना पड़ेगा
1: ज्ञान फटाफट आ जावे
0: बिल्कुल सही
1: पढ़न सु अच्छा हमें यह जरूरी कौन अपोरी पढ़न की अगर जो आदत अपे डालो इन्हें बहन तो अपे बच्चों की जो पढ़ाई है हमें सीधा स्कूल से आया और सीधा गया ट्यूशन तो हर एक माँ आज रे युग में इतनी पढ़ी लिखी है कि कम से कम पांचवी छठी सातवीं तक तो बच्चे ने पढ़ाई सके।
0: बिल्कुल,
1: अगर वो अध्ययन की आदत है,
0: सही
1: बच्चे की पुस्तक है जो आप अध्ययन करे और उल्टा बढ़ना समझा रो
0: पढ़ाई दे
1: पढ़ा दे। पर हमें आज रे ये आप देखो है ना, समय रे में स्कूल ट्यूशन और वे में टावर है जो पूरे हुए।
0: अच्छा, स्कूल रो काम ट्यूशन रो काम,
1: नहीं तो एक माँ घर में अगर आप रो अध्ययन रखे आदत तो आराम से टावर ना
0: पढ़ाई सके
1: पढ़ाई भी सके तो टावर ना अच्छो भी लगे कि ना म्यारी माँ इतनी होशियार है। हाँ। ना भी एक तरीके रो गर्व
0: महसूस हो,
1: मेरा बच्चा अगर ट्यूशन जा रहा है हूँ ट्यूशन कौन जाऊँ म्यारी मम्मी पढ़ाई रही है तो वे बच्चे ना भी मोह गर्व महसूस हुई।
0: बिल्कुल सही।
1: और अगर घर में बुजुर्ग है, देखो अध्ययन रखे तो फायदा है, घर में आप और बुजुर्ग है वहां से बाहर कौन जाइज रहे हो भाई, देखो हमें 70-80 नेड़ा आ जावे तो पछे तो बाहर जाइजे भी कोनी और इच्छा भी कोनी वे।
0: सही।
1: तो फिर भी बाहर नहीं जाइजी तो हमारा मन वे कि मैं सब चीज सुनो, सब जो बाहरली बातों है वो भी मोनो सुनना ना, मोनो वक्त भी चाहिए
0: सही
1: कि मोर कना है कोई बैठे मोर कना कोई बात भी करे।
0: बिल्कुल।
1: और जो को भी कथा है जो 11 साल की मेरी कथा है, पूर्णिमा आ गई मेरी कथा है, वैशाख महात्म है गणो बदक महीनो चल रही तो ये कथा है, तो मोनो ये लगे कि मोनो भी सुनावे।
0: सही है।
1: तो अगर आप और अध्ययन की आदत है तो आप बैठ के मोनो सुना सको।
0: बिल्कुल सही है।
1: तो मोरो भी मन प्रसन्न हो जावे और अपोरे भी घड़ी सेवा हो जावे। तो इस वास्ते अध्ययन एक ऐसी चीज है कि हर वक्त हर अलग अलग क्षेत्र में अलग अलग तरीके से अपन
0: काम करे,
1: अध्ययन रो है जो को फायदा भी बढ़े और अपरो ज्ञान भी बढ़े।
0: बढ़े सही।
1: और इतो सारो काम करके इतो सारो टाबरो रोकीन घर रोकीन बुजुर्ग रो कर कराए तो पछे देखो एक महिला है पछे मशीन तो कौन है।
0: सही बात है, समझ रही हूं थारो इस तरह। हां मैं अपन बहनों रो मनोरंजन करवा सो
1: तो ये बात पहले तो थो भजन सुनाए दियो और मैं गीत रिबारी।
0: बिल्कुल।